0: IKEA presents
1: Major Henry.
2: ગાડીંગ હિંદુનું હાથે જહી આડોસા મુંદી અગેંદવણી દિવહરાજ જેગાડું.

0: Ja, ja, der kann nicht da.
1: Ne kakin, kenttä tuuleni. Kama kanuna, kun viettä tiennäni.
0: Kaan tuuleen.
1: Enni kama kuva. Tiko takti muka tulima. Anne ku kuiti naata.
0: Sen nupila. Rajennäni.
1: Kama kama. Paleden kiivetä kummati kääntäleni. Mashanga maki tatu gunna kamen manika
0: tate tove
1: tate no yo e kamaku tenu la
0: te tele no ke ke
1: e kamaku ti muleti mashanga mata
0: kariya
1: Ma kiitä kun kerron jarua. Mä sanon, eikä minä egeni ennu.
0: Egeni te, eikä kenne luotti oleni.
1: Vaare veetiltä.
0: Vara voi vaare veetiltä.
1: Dengi kamaku, mä sanon vaare veetun kuttu veetä. Ei kutura tiika minu.
0: Dengi kamaku. Vaare vihinda, oli pinkanu eba hadive.
1: Raabare.
0: Oli hasikanu teme aamea fennam mehore. Iikaru aapa, puuturu ala. Vaarekki hasikanu ka eha baare nete. Oli tuohu temike huleka. Itenu salame vaani kirakuta.
1: Hekuveria, ketterve pala.
0: Ketten tuane.
1: Mulle kai sieltä kisat fintamme vaadi. Eikä maku periha. Pala vaareve omaki. Kaska hake sa fendi bi. Aarmen kaan fendi nehe teine kameke. Meera omateke. Nyam nyam. Fengi haa meeru tamu.
0: Meere no. Poka masi perme no.
1: Mata mire kamaku. Masha vara hunga. Hamuve vara vehenine.
0: Kanoja meero viva. Rihaka me friha vavita.
1: Enne humi buni.
0: Eka vada vatena da.
1: Ekkana. Vaakati takkani. Vaare nuhetani mutita.
0: Vaare salame vaperme. Ami tani muudu kariya.
1: Ekveria, etanannude, maapahara vaari annaana, vara väiviskata, purapurääkin annaana, eru maapodangi karuaane.
0: Hevi, ami tani mihara, ami tani.
1: Ekveria.
0: Ami tani.
1: Veria, kaloja kiine vii, ja kiine erulikata viima viiko tekka. Kaku kaatumi vaaka punani. Ma, ekuverinne. Kala, astunya. Vaare tuni kuldafi, nasiive. Ma, kala, astunya.
0: Ma. Ede, ihan erakamatta.
1: Ane kami haru kiinevi.
0: Hare vihdi meere, avide fasane.
1: Ekama kuva, den kalohjanguunta kun vaaka menne tennu. Adieves, aharmenge amilla paharukan vaakanka.
0: Ekama ku kaloh menne meis puhi vaane. Oli kään taatamio fäämäni. Huono mies temeni, fini mies temeni. Agi kääke hammio halakuvani. Itänu salame vegen divene kongira kumba.
1: Geria. Kaloa krikkuranda skuraani kongira kuta.
0: Mä eba ulenta kettari vaan nekike.
1: Engeena vati henguleeneta. Nimaava kanka mä kuulenta skuran vaane.
0: Mä me ulenino.
1: Ti ulenita. આ બધી ઉનની રૂડી કદા એફા જોડે કદા વે મ કુરી દો આવ કાંતા વી કોઈ મમી હા વાંગ અનાને તુ નીતા
0: એક મહાતા મે મ એકમ બદલ આ દે તા
1: એ નનુ મે કેની મ મ એકાંક મે આણ મે ન બદલ નુ કુરે વે નયે મ
0: દેવા કનો દક્ક બલા
1: મે વા કનો દક્ક એનુ વા નનુ કલો એબરુડી કદવે મા ઉના સિન્યકી દુનિયે ગે આતા એ આવતા બદવે સોન્નાની એહી દુનિયે દાવર વન્યા એકાંગ એ ગોતાં હિંગાને મા
0: હન્નતે કને ગે
1: તેંકી વે આબદુ શકુઆ કોરની શકુઆ કોરીમ માલી બેન ફેતાય હિંગ અમજે ઉમે એ બવેતા
0: મેના કલે ખાલો તીતા આવે કે નીતા બલા ખાલો એ ખરામ એટલું
1: ફિનિવુમાં વરે હોણું વીમાં હણને રંગ એકમાકો ફિનિવુમાં કીવેસ આહાર મેના શકુઆ કુરમુગે જાકો એકમે નું
0: એ મિયા હરે મિદાની
1: કોંદાકા મારુકુરે
0: આતને મચ્ચ મિદાની ખાલોની દે તો બલા
1: મે હાર કાલો એ ખની તાંતના ફોન વાં હરેમ પીરો કને મારો કુરે હરેમ સ્તાણ મારો કુરે હરેં ગે કુવેર કેરી વિસ્ના દેની ખીને બા દુનિયે ગુલેરુ કંક માધી માવાન એ કમકુ કે તેરી વાવાને તા એવેસ હાલતે તાહી મી દાયમી કો કમે વેસ કેરિયા કરંગળે નુઆને મિયા કી કે કેરિયા વિસ્ના દે આધાની કીને પા
2: એકવાની બકરિયા
1: કીને વી
2: પાલા બકરિયા કીને વી હો બાલા કોકિયા
1: યાલ કુરે વેને તા આરેંગે કુરે કેરી અક્કા મુદા એક્કા મે વેસ નોવે એમ વે એક્કા મામી વેસ નની
2: હા
1: કી કુરાની કેરી અવિસ ને દેને કો તે વેસ ની ગી કે ngare મે ઉલેની કેને તાણી મા
2: દેકમા બોડાને ચે ngahta kangama એક કોતે કો વેસ ને ગે
1: એને આરે વિસ્મી કિયાની એ કમકુ હમનુ વિસ્નુનુ આ બધુ ઉન્નની રૂડી આસફા
2: દુનિયા મફમી તીતા
1: તીહનુ પુને રૂડી કદવા તી મી હારુ કેરી પાલી વામ વિસ્ફા શેફી એ કમકુ કીને આદાણી
2: ಕಾಳಕಿ